શ્રોતેહો 7:30 આની આપણે એકના રાહત પ્રાયોજિત કાર્યક્રમ કિસાન વાણી, યામધ્યે પ્રથમ પોલી હાઉસમધ્યે ડચ ગુલાબ લાગવડ વ્યવસ્થાપન અને ફાયદેશીર ઉત્પાદન યાવિષે મુક્કામ પૃષ્ઠ નાયગાવ તાલુકા કળંબ જિલ્લા ધારાશિવ યેથીલ પ્રયોગશીલ શેતકરી મનોજ શિતોળે યાંચી દૌલત નિપાનીકર યાંની ઘેતલેલી મુલાખત આણી ત્યાનંતર ધારાશિવ જિલ્હ્યાચા ઉદ્યા રવિવાર દિનાંક 5 જુલૈચા હવામાન અંદાજ નિવેદન આહે અનિતા તાંબે યાંચં સાદર કરતે કિશોર પવાર પ્રાયોજિત કાર્યક્રમ કિસાન વાણી 7:30 આની